0: એ મારી એકલ સુઝી બદલ કોલ્લાફીએ
1: એહેંતા આસલુએસ હાદ દેરેદો અલે એકમ હાદ લોબી નેદે મી ઉળુની
2: સાબ હે મારી હાં તો એપુની ડોક્ટર બાય બદલ કરીવા હકે
3: મિલેટિયા ગીત બર લિફાવા ડોક્ટર બાય કોડ એત વદકુ ગિન અન્નણો દોયલેવે બેનો કોલેકુ બેનો સાઈઝે વસ મીરવાન એકમકુ કોઈની માણિત કોળ